0: નિવન કોઈ કે ભગવાન વર્ણ તૃષ્ણા લાગે આય માનુ કે કચ્છ નહી હાથ જિસકા નામ રે કંઠ પરોય નાન વિઘન લાગે કોઈ કરમન મેરે સદ વ્યવહાર સદા સવેલા કર લે જીવ સા સંગ મિનસે સત્સંગ મિટે પાપ જપી અરવિંદ
1: આદર કે નાન
0: પૂજન મથા સદા સદા હર કે ગુણ ગાય છેદન મત ગણી સંસાર સદા સદા જાનતે એ તુ કીઓ સોહી જાને નારી તને જાન્યા તિસકી જાનો કૃષ્ણા બુજે સર્વ રોગ તે વર્જન રહેત ગ્રસ્ત મેં સોઈ નિર્વાણ સિસકી કટિયે જમકી પાસા નાનક તસે ન લાગે દુઃખ સો સંત સોયલા નહીં ડુલાવે સો સેવક હો કિસતે ડરે અપને કારજ મેં આપ સમાયા ગુરુ પ્રસાદ તત્સ પૂજ્યા નાનક સો સુખમ સોઈ અસ્થૂલ આપન ચલત આપ હી કરે આજ્ઞાકારી ધારે સબ શ્રેષ્ઠ અને જુગત રસ થાપો થાપ નારંદાર હો બ્રહ્માંડ આજ પાય તન નાનક જાપ સગલ સંસાર ઉદરે તન્વંત સબકે સેવક દુઃખ વિસારન ગુર કા સબજ ભય નિહાલ જિસનો કૃપા કરે બડભાગે નાનક તિન પૂરક કો ઉત્તમ કરમાન સદા સદા વસે હર સંગ કરણે હાથ છાણે સોએ જૈસા સા તૈસા દિષ્ટાના ઓ સુખ નિદાન ઉનહુ બનાએ અબ દીનો માન નાનક પ્રભ જને કો જાન સલો સર્વ કલા ભરપૂર પ્રભ બિરથા જાનન હાર જાકે સિમરન ઉધરિયે નાનક તિસ બલહાર અષ્ટપદી સર્વ જી આપે પ્રતપાલ તિસ્તે બિરથા કોઈ નાએ અપના સી પ્રભ આપે આપ જેસો પ્રાણી લોચે કોઈ નાનક જપ એ કર નામ પ્રભ કી જોત સગલ ગઢ સો હૈ જા સબ કુછ તિસકા દિયા દર્બ હૈ પ્રભ કી કલા બિના કહે ધાવે ઇસ દિન હાર જાને કા વાર નાની સોજન સદા રોગ ત્યો ગુર કા સબન મને અસ્થમન રાણી ગુર ચરણ લગત તો સાધુ સંગમિલ જોત પ્રગટાવે નાનક કિયા લોચા પૂર પુર લિખે કા લિખ્યા પાઈએ અવર ત્યાગ તુ તિસે ચિતાર ભૂલા કાય ફરે જાન લપટ રસ કવિ પતંગ નાનક પાસે તી ગર જાય રામ નામ સંતન ઘર પાયા રામ નામ હૃદય મે તોલ અવર ત્યાગ વિખ્યા જંજાલ હું પૂજન હર દર ગય સોએ અરત સાધ કો અપના જીઓ સાધુ પર જઈએ કુરબાન સાધ સંગ હર કીર્તન ગાઈએ હર ગુણ ગાય અમૃત શાખે સર્વ સુખ નાનક તે પાયા ભૂખે કો દેવત આધાર પૂરબ લિખે કા લેણા પાય જિસ દિન દૂસર હુઆ ન હોગ
1: સાખદે ઉસ નિર્મલે કરણી નાન સોજે નિર્મંતિયા જિસ જને આવે હર પ્રચીત
0: જાકે હૃદય કો હોય સચ હૃદય સતમુખ કહેત સચ વર્તે સાચા